0: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
1: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
2: શું તમે હેલ્થકેર મેળવવા વિશે ચિંતિત છો? શું તમને ખબર છે કે ન્યૂયોર્ક વ્યક્તિઓ, પરિવારો અને નાના બિઝનેસ માટે ઓછા ભાવમાં હેલ્થ ઇન્સ્યોરન્સ આપે છે? એપ્લિકેશનની ચિંતા ન કરો. SACSS એનરોલમેન્ટ સ્પેશિયલિસ્ટ તમને આ પ્રક્રિયામાં મદદ કરશે. અમારો સ્ટાફ વી કરતા વધુ ભાષા બોલે છે અને અમે તમને હેલ્થકેર મેળવવામાં મદદ કરીશું. સાઉથ એશિયન કાઉન્સિલ ફોર સોશિયલ સર્વિસીસને કોલ કરો 718-321-7929 અથવા SACSS ઓફિસમાં રૂબરૂ મુલાકાત લો 14302 45th એવન્યુ ફ્લશિંગ ન્યૂયોર્ક વરહુ માહિતી માટે કરો www.sacssny.org.
3: દુનિયા મેં સિર્ફ દો તરહ કે લોગ હોવે હૈ, વુલ્ફ ઓર શીપ. મેં વુલ્ફ હું. તો કે
4: વુલ્ફ કી બેટી વુલ્ફ હી હોતી હૈ સર.
3: હમારી એકલોતી
5: અલ્ફા.
6: ધ YRF સ્પાય યુનિવર્સ ગેટ્સ ઇટ્સ મોસ્ટ લીથલ વેપન અલ્ફા. Hunting in US and Canada cinemas from 3rd July. A Yash Raj Films release.
7: Searching the best diamond jewelry on Oak Tree Road? Krishna Jewelers is your exclusive diamond store.
8: Top quality natural certified diamonds, GIA solitaires, necklaces, stunning pendants and rings. Krishna Jewelers, Oak Tree Road, Islin.
9: वाओ, यही तो है मेरा ड्रीम लहंगा.
10: हर प्यारी ब्राइड का ये सपना पूरा करें मिस इंडिया ब्राइडल स्टोर.
9: एक्सप्लोर आवर स्टनिंग ब्राइडल लहंगास और एक्सक्लूसिव रिसेप्शन वेयर
10: प्लस ग्रूम्स के लिए रॉयल शेरवानीज.
9: मिस इंडिया आज ही विजिट करें 79 मिडिलसेक्स एवेन्यू इजलिन.
11: तेरा क्या होगा कालिया?
12: सरदार, मैंने आपका नमक खाया सरदार.
11: अब मिर्ची खा.
13: रेडियो मिर्ची, इट्स हॉट.